0: 아니마리나의 라이프 인셔렌스 쿨이라지요.
1: समुदायका लागि समुदायको आवाज रेडियो धादिङ 106 मेगाहर्ज।